સાબિત થઈ બધાની સ્થિતિની ઉદારવાદી થી એક પૂરી હવાઈ જહાજ મારફત સરકારી પ્રતિનિધિ ન્યાયાધીશ કાર્યમાં માનવીય કાર્ય કરતા